This is KZMP 104.9 FM ફની શરીડો પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ અને હું છું તમારી સાથી સંગાથી નીલમ દવે. દર રવિવારની બપોર, જી બિલકુલ, દર રવિવારની બપોર હોય છે તમારો અને મારો સાથ અને સંગાત ઈશ્વરના આશીર્વાદ સાથે એક વાગ્યા સુધી ઓન 104.9 FM ફનેશિયા રેડિયો, બ્રિંગિંગ ધ કમ્યુનિટી ટુગેધર. દર રવિવારે એક નવો વિષય હોય છે, નવા સવાલો, તમારા ઘણા બધા જવાબો, તમારી ઘણી બધી માહિતી, માહિતીનું આદાન પ્રદાન સાથ અને સંગાતમાં હોય છે દર રવિવારે. આજે પણ એક ખાસ વિષય છે, કેટલાક સવાલો છે, કેટલાક જવાબો હશે તમારા. સાંભળે ખૂબ જ સુંદર શિવ સ્તુતિ રુદ્રાષ્ટકમજી, બિલકુલ, અને શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં શિવ સ્તુતિ સાંભળે અને એની સાથે સાથે આ પહેલી સ્તુતિ, આ પહેલી પ્રાર્થના હું બિલકુલ ડેડિકેટ કરવા માંગીશ અને મારી ઘણી બધી પ્રાર્થનાઓ દરેકે દરેક પરિવારજનો માટે, જેમના પરિવારજનો કદાચ લાપતા છે કે ગુમ છે અને કોઈ પણ જાતની આપત્તિ જે છે એમના પરિવારો પર, તિબેટ અને નેપાળ ફ્લડના લીધે, એ બધા જ પરિવારવાળાઓને, એ બધા જ વ્યક્તિઓને ઘણી બધી પ્રાર્થનાઓ, ઘણી બધી શુભેચ્છાઓ.

0: ખૂબ જ સુંદર શ્રી સ્તુતિ તમે સાંભળી 104.9 FM ફનીશા રેડિયો અને હું છું તમારી સાથે સંગાતી નીલમ દવે. એકવાર ફરીથી બધા ઘણા બધા પરિવારો જેમને કદાચ આપણે નથી પણ ઓળખતા, ક્યારે નથી જોયા, પરંતુ બધાની માટે સહાનુભૂતિ અને ખાસ કરીને જ્યારે તમે એ સ્થળે જઈ આવ્યા હોવ, તમે એ સ્થળે જોઈ હોય એ જ બધી કુદરતી વસ્તુઓ, અને આવા સમાચાર આવે ત્યારે બિલકુલ હૃદય દ્રવી ઉઠે. અને મેં ઘણી બધી વખત આ કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો છે કે હું ગયા વર્ષે એ જ યાત્રા પર ગઈ હતી મારા પૂરા પરિવાર સાથે, અને એ સ્થળ જ્યાં આગળ આ દુર્ઘટના બની હતી. જ્યારે આ સમાચાર વાંચ્યા કે જોયા ટીવી પર મીડિયા પર, હૈયું એટલું બધું દ્રવી ઉઠ્યું કે એમ થયું કે ઈશ્વરના દરબારમાં જ્યારે આપણે જઈએ છીએ કેટલી બધી શ્રદ્ધા સાથે, પ્રાર્થના સાથે, આશા સાથે, અને જ્યારે ઈશ્વરના દરબારમાં કદાચ આવી દુર્ઘટના બને ત્યારે ઘણું બધું દુઃખ થતું હોય છે. અને મેં કહ્યું તેમ એક વખત ફરીથી ઘણી બધી પ્રાર્થનાઓ, મનથી ઘણી કરેલી પ્રાર્થનાઓ એ બધા જ પરિવારજનો માટે. 104.9 FM ફનીશા રેડિયો પર આપ છો મારી સાથે, એટલે કે નીલમ દવેની સાથે, અને કાર્યક્રમનું નામ છે સાત સંગાત. સાત સંગાત તમારી સાથે રહે છે દર રવિવારની બપોરે 1 વાગ્યા સુધી. શ્રાવણ મહિનાનો પવિત્ર માસ ચાલી રહ્યો છે, બિલકુલ રક્ષાબંધનની ઉજવણી પણ તમે કરીએ શુક્રવારે કરી, બિલકુલ રાઈટ, શુક્રવારે શુક્રવારે કરી. અને શ્રાવણ મહિના માટે હું વિચારતી હતી કે દરેક મહિના દરેક તહેવારો માટે આપણે ઘણા બધા અલગ અલગ સવાલો, દર વર્ષે આવે છે શ્રાવણ મહિનો, દર વર્ષે ઘણા બધા બીજા તહેવારો પણ આવશે, અને એ જ મારો પ્રયત્ન રહે છે કે એ તહેવારોમાં પણ એવી માહિતી હું લાવું કે જે કદાચ રિપીટ ના થાય. સો આ વસ્તુ મને આજે યાદ આવી કે ચાલો હવે આજે આપણે એક એવી ચર્ચા કરીએ કે શ્રાવણ મહિનો જે ઘણો પવિત્ર મહિનો ગણાય છે તો એમાં ઘણા બધા તહેવારો હોય છે. શ્રાવણ મહિનામાં લાઇનસર હાર બધા બધા તહેવારોની માળા હોય છે. તો તમારે મને જેટલા પણ તહેવારો, ખાસ તિથિ, ખાસ કોઈ એવો દિવસ, જેટલા પણ તમને યાદ આવે એ બધા જ તમારે મને કહેવાના છે. 972-235-5555. અને જરૂરી નથી કે તમે એમ કહો કે રક્ષાબંધન, તો રક્ષાબંધન આગળ પાછળ બીજે કોઈ એવી ખાસ સ્થિતિ હોય એ પણ તમે કહી શકો છો. 104.9 FM ફનીશા રેડિયો પર હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે, અને પૂછી રહી છું સવાલ. આજે આપણે ચર્ચા કરીશું શ્રાવણ મહિનાના ઘણા બધા મુખ્ય તહેવારો, મહત્વની તિથિઓ. નિશા ઉપાધ્યાયના અવાજમાં આપણે સાંભળીએ ગીત, પરંતુ એના પહેલા લઈએ અમારા કોલર રેડિયોનો અવાજ, પ્લીઝ ધીમો એકદમ. રેડિયો તમારો જો મોટો હશે ને તો તમે મારી, જી બિલકુલ, તમે શું કહો છો? જી જી, તમે ઓન છો.
1: તો તમે નીલમેન તહેવારો વિશે પૂછ્યું.
0: જી જી.
1: તો પહેલા આવે છે આપણે ગુજરાતમાં ગોયરો કરતી હોય છે છોકરીઓ.
0: શેનું હોય છે?
1: ગૌરી વ્રત.
0: ઓફકોર્સ, પણ એ અષાઢ મહિનામાં નથી શરૂ થતા ગૌરી વ્રત, જયા પાર્વતી ને જે ગૌરી,
1: એ તો હા શ્રાવણ પહેલા, એટલે શ્રાવણ મહિનામાં હોય એજ કહેવાના છે.
0: જી શ્રાવણ મહિનાના, ખાસ આ શ્રાવણ મહિનો એટલો પવિત્ર ગણાય છે તો એના બધા તહેવારો પ્લીઝ જેટલા તમને યાદ આવે.
1: નાગ પંચમી, નોળી નોમ,
0: હા નાગ પંચમી બિલકુલ,
1: રક્ષાબંધન, અને શ્રાવણ મહિનાના સોમવારમાં બધા 16 સોમવારે કરતા હોય છે.
0: સોમવાર કરતા હોય છે, બિલકુલ, વેરી ગુડ, થેન્ક યુ. તમારું નામ શું છે બેન?
1: કૃષ્ણા
0: બેન, થેન્ક યુ સો મચ. ફનીશા હેલો,
2: યસ બિંદિયા બોલું છું.
0: જી બોલો બિંદિયા બેન, તમારા કયા જવાબો છે? જી બિલકુલ. તો રાંધણ છઠ માં આવતી મેનુ શું છે બિંદિયા બેન? થેપલા અને પાણીપુરી. અને રેડિયોમાં સાત સંગાતમાં મોકલાવાનો કોઈ વિચાર નથી રાઈટ તમારો એવો? થેન્ક યુ સો મચ વિંધ્યાબેન. કાર્યક્રમનું નામ સાત સંગાત, હું છું સાથી સંગાતથી નીલમ દવે. શ્રાવણ મહિનો આવે એટલે જાણે તહેવારોની હાર પણ થઈ જાય, ઘણા બધા તહેવારો જેની ચર્ચા કરીશું ઓન 104.9 FM.

નિશા ઉપાધ્યાયના અવાજમાં ખૂબ જ સુંદર ગીત તમે સાંભળ્યું, ટચલી આંગળડીનો નાખોનો 4.9 એફએમ ફની એશિયા રેડિયો. અને શ્રાવણ મહિનાની હું વાત કરી રહી છું. શ્રાવણ મહિનો એટલે ઘણો પવિત્ર મહિનો, ભક્તિનો મહિનો, ઉપવાસનો મહિનો અને એની સાથે સાથે ઘણા બધા તહેવારોની ક્રમબદ્ધ. તમે ઘણા બધા શ્રાવણ મહિના કરતા હશો, ઘણા બધા 16 સોમવારના વ્રત પણ લીધા હશે. એની સાથે સાથે બીજા બધા તહેવારો પણ આવે છે. રાંધણ છઠ, નાગપાચમ, શીતળા સાતમ, જન્માષ્ટમીના નામ આવ્યા છે. પરંતુ હજી પણ થોડાક બીજા તહેવારો છે. જો તમને ખાસ યાદ આવતા હોય ઘણે ઘણા બધા બીજા ખાસ દિવસો પણ ગણાય છે. 104.9 FM ફનેશિયા રેડિયોમાં બિલકુલ જણાવજો જેટલું પણ તમે જાણતા હો શ્રાવણ મહિના માટે.

0: ઘણા બધા તહેવારો શ્રાવણ મહિનાના છે જે તમારે યાદ કરવાના છે. ફનીશા રેડિયો, યોર લાઈવ ઓન એર.
1: જી નીલમબેન, તહેવારોની વાતમાં આવતીકાલે બોર ચોથ છે. શ્રાવણ મહિનામાં બોર ચોથ પણ આવે છે, ગાય વાછડાની પૂજા કરવાની હોય.
0: બિલકુલ બિલકુલ. અને તમે ઓફકોર્સ એમાં બીજી ઘણી બધી પણ વસ્તુ હોય છે, પણ જે સારતીબેન કાલે છે બોર ચોથ,

0: બોળચોથ, નાગપાંચમ, રાંધણછઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, એક પછી એક દિવસો તમે જુઓ તો દરેક દિવસે કંઈક ને કંઈક હોય છે. શ્રાવણી પૂર્ણિમા ઓફકોર્સ હમણાં શુક્રવારે જ ગઈ, અને હજી ઘણા બધા બીજા તહેવારોની પણ ઘણા બધા અફેર વાત કરી રહ્યા છે. તમે પણ જાણતા હોવ તો કહેજો. જ્યારે જ્યારે તહેવારોની વાત હોય છે, અને હું આપણે હંમેશા માનતા હોઈએ છીએ અને જાણીએ પણ છીએ કે તહેવાર હોય કે કોઈ પણ રીતિ રિવાજ હોય એની પાછળ કંઈક તાત્પર્ય છે. એવું નથી કે આપણને બસ ખાલી કારણ કે ઠંડુ ખાવા માટે કહી દીધું છે કે તમે બધા ઠંડુ ખાજો એક દિવસ માટે, એટલે પાણીપુરી ખાવાનું એક્સક્યુઝ આપણને મળી જાય. દરેક તહેવાર પાછળ કંઈક તાત્પર્ય હોય છે. સો બોળચોથની જે વાત કરી કે ગાયને વાછરડાની પૂજા કરવામાં આવે છે, અને તમે નાના હશો ત્યારે તમે વાર્તાઓ બધી વાંચી હશે ઇન્ડિયામાં, ખાસ કરીને જો તમને ખ્યાલ હોય તો સીતરા સાતમની વાર્તા વાંચવામાં આવે, બોળચોથની કેમ કરીએ છીએ વાર્તા વાંચવામાં આવે, સાસુવહુની, અને હંમેશા દરેક વાર્તામાં સાસુવહુ તો હોય જ હોવા જ જોઈએ સાસુવહુ, તો સાસુવહુની વાર્તા દ્વારા પણ કંઈક ને કંઈક આપણને કહેવા માટે. તો દાખલા તરીકે બોળચોથ છે એમાં આપણી પાસે ગાય, જેનું મહત્ત્વ ઘણું છે હિન્દુ ધર્મમાં, ગાયને આપણે માતા માનીએ છીએ, તો ગાયના મહત્ત્વ માટે ખાસ કરીને બોળચોથ છે. અને એ દિવસે એવું પણ કહેવાય કે તમે કશું ખાંડી ના શકો, બોળચોથના દિવસે તમે કશું ગ્રાઇન્ડ ના કરી શકો, તમે ખાંડી ના શકો. તો એની પાછળની શું ભાવના છે મને નથી ખબર, પરંતુ બિલકુલ ગાયને માતા તરીકે તમે જે માનો છો એ ભાવના તો બિલકુલ છે. નાગપાંચમ આવે છે તો તમે નાગદેવતાની પૂજા કરો છો, કારણ કે આપણા ધર્મમાં નાગદેવતાની પણ એટલી જ મહત્તા છે. તે જ રીતે રાંધણછઠ અને શીતળા સાતમ સાથે સાથે આવે છે. શીતળા સાતમ માટે ઘણા અલગ અલગ મત મતાંતર છે, જેની આપણે વાત કરીશું આફ્ટર ધ કમર્શિયલ બ્રેક. અને એના પહેલાં માય ટાઈમ ઇક્વિટીનો હું બિલકુલ આભાર માનવા માંગીશ. 4697021272 છે એમનો નંબર, mytimeequity.com, જ્યાં આગળ તમારા માટે કે તમારા બિઝનેસને બિલકુલ મદદ કરી શકે છે ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ સાથે, રિયલ એસ્ટેટ ઓપોર્ચ્યુનિટી સાથે. અને વન્સ અગેન દેટ ઇઝ mytimeequity.com ઓર 4697021272. આ સાથ આ સંઘાત રહેશે તમારી સાથે 1 વાગ્યા સુધી, અને ઘણી બધી તહેવારોની એના પાછળના મહત્તાની શ્રાવણ મહિનામાં આવતા દિવસોની વાત કરીશું.
1: Are you seeking clarity in life? Wondering what destiny has in store for you?
2: Har samasya ka hal hai astrologer Ishwar ke paas. 400 saal ki family wisdom ke saath world famous astrologer ab Dallas mein.
1: That magic removal ho, love and relationship issues ho, get trusted solutions with 100% privacy.
2: Thousands ki life badli unki divine guidance se. Now it's your turn. Samasya ka pakka samadhan. Astrologer Ishwar. Call now 945-527-0897 or visit astrologerishwar.com.
3: Are you looking for a smarter approach to reducing taxes while building and preserving wealth? My Time Equity, a registered investment advisory firm led by CPA Sudhir Pai, offers active portfolio management, structured notes, tax and financial planning, real estate strategies, AI and late stage pre-IPO opportunities, and other alternative investments. Learn how a personalized strategy can help you pursue your financial goals. Visit mytimeequity.com or call 972-330-2771.
1: My Time Equity is a fee-based registered investment advisory firm. This advertisement is for informational purposes only and does not constitute investment, legal or tax advice. Investing involves risk, including the possible loss of principal.
4: Same order again? Same pizza, same taste, same story? Time to upgrade your cravings, Dallas. Because Fun Pizza Kitchen

ખૂબ જ સુંદર ગીત સાથે સ્વાગત છે તમારું એકવાર ફરીથી ઓન 104.9 FM ફન એશિયા રેડિયો, બ્રિંગિંગ ધ કમ્યુનિટી ટુગેધર. હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે. અને આજે જો હમણાં રેડિયો ટ્યુન કર્યું હોય તો તમે 36 મિનિટ લેટ છો. શ્રાવણ મહિનાની વાત કરી રહી છું, જે બિલકુલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અને શ્રાવણ મહિનામાં પૌરાણિક કથાઓ અનુસાર ઘણા બધા તહેવારો અને વ્રત આવતા હોય છે. તમે નાનપણમાં પણ ઘણા બધા વ્રત તહેવારો કર્યા હશે, અહીંયા આવીને પણ તમે કરતા હશો. શ્રાવણ સોમવાર કરતા હશો, શ્રાવણ મહિનો આખો કરતા હશો. સુદ પક્ષથી લઈને વદ પક્ષમાં પણ ઘણા બધા તહેવાર આવે છે. ઓફકોર્સ રાંધણ છઠ, સીતરા સાતમ, જન્માષ્ટમી, રક્ષાબંધનના નામ ઘણા બધા આવ્યા. બોળ ચોથનું પણ અમને કહેવામાં આવ્યું. એની સાથે સાથે અમારા એક શ્રોતાભાઈ અતુલભાઈએ અમને નોળી નોમ માટે કહ્યું કે નોળી નોમ પણ હોય છે, જેમાં નોળિયાની પૂજા કરવામાં આવે છે. સો કોઈ પણ તહેવાર હોય, મેં કહ્યું તેમ દરેક તહેવારની પાછળ તાત્પર્ય હોય છે, દરેક તહેવારની પાછળ તે કહેવા માંગતા હોય છે આપણા ઋષિમુનિઓ. તેવી ઘણી બધી વાતો કરતા રહીશું 1 વાગ્યા સુધી.

જી બિલકુલ, મારી માવડીને વધાવો રે. શ્રાવણ પછી આવશે ભાદરવો, અને ભાદરવો પછી આવશે આસો મહિનો, જ્યાં આગળ આપણે આસો મહિનામાં નવરાત્રીને માવડીની વાતો કરીશું. ઓન 104.9 FM ફનેશા રેડિયો. આજે વાત કરી રહ્યા છીએ શ્રાવણ મહિનાની. શ્રાવણ મહિનામાં સુદ પક્ષ હોય કે વદ પક્ષ, ઘણા બધા તહેવારો આવતા હોય છે. અગિયારસનું પણ એટલું જ મહત્વ છે. પવિત્ર 12 આવતી હોય છે. પુષ્ટિ સંપ્રદાયમાં પણ શ્રાવણ મહિનામાં હિંડોળા થતા હોય છે, વગેરે વગેરે. એટલે દરેક રીતે આ મહિનો ઘણો પવિત્ર છે. ચાહે તમે શિવ આરાધના કરતા હો, કહેવાય ને કે હરી આરાધના કરતા હો કે હરની આરાધના કરતા હો, એટલે કે હર એટલે કે જે શિવજી છે જે તમારા દુઃખ હરતા હોય છે, અને હરી એટલે કે વિષ્ણુ ભગવાન. તમે શિવજીની આરાધના કરતા હો કે તમે વિષ્ણુ ભગવાનની આરાધના કરતા હો, આ મહિનામાં દરેક માટે તહેવાર છે. સોનોળી નોમ, બોળ ચોથ, શીતળા સાતમ, રાંધણ છઠ, ઓફકોર્સ જન્માષ્ટમી, નંદ મહોત્સવ અને ફૂલ કાજડી વ્રત. હવે આ વ્રત અહીંયા નહીં કરતા હોઈએ, પરંતુ મને વાત યાદ છે

દરેક માટે તહેવાર છે. સોનોળી નોમ, બોળ ચોથ, શીતળા સાતમ, રાંધણ છઠ, ઓફકોર્સ જન્માષ્ટમી, નંદ મહોત્સવ અને ફૂલ કાજડી વ્રત. હવે આ વ્રત અહીંયા નહીં કરતા હોઈએ, પરંતુ મને વાત યાદ છે, વર્ષો પહેલાંની આ વાત છે કે ક્યાંક વાંચેલી, જે એક પુસ્તક હોય તમને યાદ હોય તો, દરેક શ્રાવણ મહિનામાં આવતા વ્રત કથાઓની વાર્તા કરીને પુસ્તક હોય, તેમાં ફૂલ કાજડી વ્રતની મેં વાત સાંભળી હતી અને વાંચી હતી. હવે તો બધા મોટા થઈ ગયા એટલે હવે આ બધા વ્રતો પણ યાદ નથી હોતા, પરંતુ ખાસ કરીને આ બધા જે તહેવારો ને ગામડાઓમાં, ગામની વાત કરું છું, હું તો વેલ મુંબઈમાં મોટી થઈ છું, પરંતુ વર્ષો સુધી ગામડાઓમાં એક પરંપરા હતી કે આ બધા તહેવારો સાથે મળીને, બધા વ્રતો સાથે મળીને કન્યાઓ કરતી હતી. ચાહે રાંધણછઠની વાત હોય તો બધા સાથે મળીને રસોઈ કરતા હોય. એ બાબત પર હું તમને શીતળા સાતમ માટે પૂછવા માંગીશ. તમે શું જાણો છો શીતળા સાતમ માટે એ તમે મને કહેશો. શીતળા સાતમ એ ઘણો મોટો તહેવાર ગણાય છે, ખાસ કરીને બાળકો માટે, બાળકોની માતાઓ માટે. તો તમે કેટલું જાણો છો, તમે કેટલું અનુકરણ કરો છો, કેટલી રીતે તમે મનાવો છો, એની વાત પણ હું જાણવા માંગીશ. ઓન 104.9 FM ફનેશિયર રેડિયો, બ્રિંગિંગ ધ કમ્યુનિટી ટુગેધર. વાત કરી રહી છું શીતળા સાતમની, કે શીતળા સાતમ તમારા માટેનું મહત્વ શું છે અને તમે કઈ રીતે કરી રહ્યા છો. ઓન 104.9.

સવાલ ફરીથી રિપીટ કરું છું કે શીતળા સાતમ આપણે શા માટે ઉજવીએ છીએ એની જાણકારી આપશો તમે મને. જન્માષ્ટમી તો આપણને ખબર છે, નંદકુમારનો નંદ મહોત્સવ પણ ખબર છે, પરંતુ શીતળા સાતમ જે એક જ દિવસ પહેલાં આવે છે એની જાણકારી એની માહિતી લઈશું તમારી પાસેથી ઓન 104.9 FM ફનેશિયા રેડિયો કે શીતળા સાતમ આપણે શા માટે ઉજવીએ છીએ.

0: સવાલ પૂછ્યો છે મિશ્રિતા સાતમ માટે ફનેશ યોર લાઈવ ઓન એર.
1: હેલો, કેમ છો નીલમબેન?
0: બસ એકદમ ફાઇન સર, તમે કેમ છો? તમારું નામ શું?
1: મિતેશ.
0: મિતેશ ભાઈ, યસ બતાવો, તમે શું જાણો છો શીતળા સાતમ માટે?
1: શીતળા સાતમ આપણે શીતળા માતાને ઠંડક કરવા માટે, કારણ કે જયારે જૂના જમાનામાં ચિકન પોક્સ ને બધું ઓળી અછબડા થતા, અને કોઈને એ દિવસે થયા અને એને કહેવામાં આવ્યું હતું કે આ દિવસે તમારે ઠંડુ ખાવાનું તો તમને આ જે પણ બીમારી છે તે મટી જશે એમ. એ પ્રમાણે આપણે શીતળા માતાને ઠંડા કરવા માટે શીતળા સાતમ ઉજવીએ છીએ. અને એ દિવસે આપણે મોસ્ટ પ્રોબ્લી ગુજરાતીઓમાં ઘણા આગલી આઠમ કરે, ઘણા પાછલું કરે, પણ શીતળા સાતમ ને દિવસે આપણે ઠંડુ ખાય છે, કઈ પણ ગરમ ખાતા નથી.
0: જી, તો તમે પીઝા ખાવ છો કે ઘરમાં ઠંડુ ખાઈ લો છો પછી?
1: નહીં, ઠંડુ જ ખાઉં છું. અને સ્પેશિયલ એકચ્યુઅલી જયારે મોમ હતા ત્યારના જ અમે એક ફિક્સ મેન્યુ જ હોય, ભેળ અને દહીં વડા.
0: ભેળ અને દહીં વડા
1: અને ફણગાવેલા મઠ હોય.
0: જી જી. અને ઇન્ડિયામાં રાંધણ છઠ એટલે તો મોટો તહેવાર ગણાય.
1: આ વખતે મારા પપ્પા આવ્યા છે ને.
0: જી.

0: આજે મને આ વખતે એવું જ લાગ્યું કે યુ નો કે ખરેખર ઇન્ડિયા જેવું જ કહ્યું,
1: ઇન્ડિયા જેવું વાતાવરણ, રાઈટ, કે બધી આખો દિવસ બસ રસોઈ જ કરવાની ચાલતી હોય. વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ સો મચ મિતેશભાઈ. થેન્ક યુ,
0: યુ વેલકમ.

0: गोरी राधा ने काळो कान। जे बिल्कुल राधा ने कान नी वात तो जन्माष्टमी निमित्ते पण आपणे घणी बधी करीशुं। आ त्यौहारोनी वातो आपणे सात्संगतमां करता होईए छीए, एनी साथे साथे घणा बधा बीजा विषयोनी पण वातचीत थती होय छे। तमारा सात्संगत, तमारा घणा बधा जवाबो साथे 104.9 FM। सो कोई पण त्यौहार होय, आपणा पूर्वजोए ज्यारे पण कोई पण त्यौहार लख्या हता, कोई पण व्रतो कर्या लखेला हता, उपवास माटे कहेवानुं के दरेकनी पाछळ कंईक वैज्ञानिक कारण हतुं, दरेकनी पाछळ कंईक आपणा જીવનમાં આપણે સારું શીખીએ એ કારણ હતું। ચાહે નાગપાચમમાં તો કે તમે કહેવાનું તાત્પર્ય ઋષિ મુનિઓનું કે પૂર્વજોનું એમ હતું કે આપણે આજે સૃષ્ટિમાં રહીએ છીએ જેમાં બધા જ પ્રાણીઓ છે, અને આપણા ધર્મમાં તો ખાસ કરીને શેષનાગને પણ આપણે પૂજીએ છીએ, કારણ કે શેષનાગ કહેવાય છે કે વિષ્ણુ ભગવાન એની પર હંમેશા શૈયા કરતા હોય છે। સો નાગપાચમમાં આપણે નાગ દેવતાની પૂજા કરતા હોઈએ છીએ। બોળ ચોથ જે હોય છે એમાં આપણે ગાય કે વાછરડાઓની ખાસ કરીને પૂજા કરતા હોઈએ છીએ। સીતરા સાતમ, પૂર્વજોએ જ્યારે જ્યારે વિજ્ઞાન એટલું બધું કદાચ આગળ નહોતું શોધાયું, વિજ્ઞાન એટલું બધું નહોતું શોધાયું કે આ બધી દવાઓ રસીઓ નહોતી, અને જ્યારે બાળકોને ઓરી અછબડા જે આપણે કહેતા હોય ઘણા બધા બીજા ત્વચાના રોગ, ત્વચાને લગતા રોગ થતા હતા, ત્યારે એ માતાઓને સાંત્વના આપવા માટે દરેક માને પોતાનું છોકરું 2 મહિનાનું હોય કે 2 વર્ષનું હોય કે 20 વર્ષનું હોય, જ્યારે જ્યારે કોઈ માંદગી આવતી હોય ત્યારે દરેક માં કંઈક ને કંઈક રીતે એનો ઈલાજ શોધતી હોય છે, એનું નિરાકરણ શોધતી હોય છે। વિજ્ઞાન કદાચ એટલું બધું નહોતું શોધાયું, પરંતુ એક માને સાંત્વના આપવા માટે કે તું આ માતાની આરાધના કરીશ તો તારા બાળકને આશીર્વાદ મળશે। અને એના માટે એની સાથે કદાચ બીજું કારણ એ પણ હોઈ શકે કે પહેલાંના સમયમાં સ્ત્રીઓ ફક્ત ચૂલો એ જ એમનું જીવન હતું। ચૂલાની આજુબાજુ સવાર પડે, ચૂલાની આજુબાજુ રાત પડી જાય, ચૂલાની આજુબાજુ યુવાની હોય, અને ચૂલામાં જ એમની વૃદ્ધાવસ્થા પણ આવી જાય। એક દિવસ સ્ત્રીઓને પણ આરામ માટે કદાચ કે રાંધણ છઠના દિવસે બિલકુલ રસોઈ કરવામાં આવે, પરંતુ શીતળા સાતમ ઇવન મુંબઈમાં પણ, ગામડાઓની વાત નથી કરતી, રાંધણ છઠ એટલે એક મોટો ઇવેન્ટ, કુકિંગ ઇવેન્ટ, સવારથી લીધે રાત સુધી દરેક મમ્મીઓ રસોડામાં હોય, અને શીતળા સાતમના દિવસે મમ્મીઓ માટે ફેસ્ટિવલ, કારણ કે મમ્મીઓને એ દિવસે કુકિંગ ના કરવાનું હોય। તો ઘણા બધા તાત્પર્ય હોઈ શકે। ઓફકોર્સ પછી તો શીતળાની રસી શોધાઈ ગઈ છે, આજે દરેક કન્ટ્રીમાં ઇન્ક્લુડિંગ ઇન્ડિયામાં પણ સ્મોલ પોક્સ કે ચિકન પોક્સ જે પણ તમે કહો એની રસી શોધાઈ ગઈ છે અને તદ્દન નાબૂદ થઈ ગયા છે। પરંતુ આપણા પૂર્વજોએ જે આપણને રીત દેખાડી હતી, જે આપણને એક રિવાજ દેખાડ્યો હતો, જે ધર્મની આપણી માન્યતા છે, આપણે આજે પણ કરીએ છીએ, જેમાં કશું ખોટું નથી। કારણ કે કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ શ્રદ્ધા સાથે કોઈ વસ્તુ કરતા હોય એને તમે કન્ટિન્યુ કરતા હો, ભલે તમને ખબર હશે કદાચ કે અછબડા અને ઓરી અછબડા હવે નથી એનું અસ્તિત્વ, તમને કદાચ ખબર હશે કે આ દવાઓથી પણ નાબૂદ થઈ ગયું છે, છતાં પણ કારણ કે આપણી શ્રદ્ધા છે અને શ્રદ્ધા જ માણસને જીવાડે છે।
1: કે કવિરાજ, આ દુનિયાની બધી નદીઓ અમે જોઈ છે, દુનિયાની કેટકેટલી નદીઓના રંગો અમે જોયા છે, પણ દુનિયામાં ક્યાંય કોઈ નદીનો રંગ કાળો નથી જોયો। આ યમુના એક જ એવી છે કે જેનો રંગ કાળો છે, આ યમુના કાળી કેમ છે? અને ત્યારે ઈ કવિએ જવાબ આપ્યો કે જે દિવસે કૃષ્ણ ગોકુળ છોડી અને મથુરા ગયા અવતાર કાર્ય પૂરું કરવા માટે થઈ, તે દિવસથી આખું ગોકુળ, રાધાજી, ગોપીઓ, મા યશોદા, એને એટલા આંખમાંથી આહુડા પાયડા કે એની આંખમાંથી કાજળ છે ને એ વહી વહી વહી અને યમુનામાં ભળી ગયા, અને ત્યારથી યમુના કાળી પડી ગઈ છે, ત્યારથી યમુના કાળી પડી ગઈ છે। ઈ મોરલીના સુર વાગે એટલે અહીંયા આખું ગોકુળ ઘેલું થતું,

આદિત્ય ગઢવીના ખૂબ જ સુંદર અવાજમાં કાનુડા તારી મોલલી ઓન 104.9 FM ફન એશિયા રેડિયો કાર્યક્રમમાં ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. સાથ સંગાત માટે એટલા બધા કોલ્સ, એટલી બધી વાતો હજી પણ ચાલી રહી છે. શીતળા સાતમ માટે, જન્માષ્ટમી માટે અને નંદ મહોત્સવ જે બિલકુલ આવતા રવિવારે શુક્રવારે આપણે વાત કરીશું. શુક્રવારે જન્માષ્ટમી છે એટલે રવિવારે આપણે વાત કરીશું જન્માષ્ટમી અને નંદ મહોત્સવની. અને મેં કહ્યું તેમ આપણા પૂર્વજોએ, આપણા ઋષિમુનિએ તહેવારોથી, દરેક તહેવારથી જીવનનો સુંદર સંદેશ છપાવ્યો છે. કોઈ પણ એવો તહેવાર નથી, કોઈ પણ એવો રીતિ રિવાજ નથી, કોઈ પણ એવા વિધિ વિધાન નથી કે જેની પાછળ આપણે કંઈક શીખતા નથી. આપણે આંધળું અનુકરણ કરીએ એના કરતાં આપણે સમજીને કરીએ એમાં હંમેશા વધારે આનંદ આવે. એ વાત સાથે અંતિમ ગીત દરેક ભાઈઓ અને બહેનોને આ ડેડિકેટ કરવા માંગીશ રક્ષાબંધન નિમિત્તે. એકથી બે મને ભૂલતા નહીં જે બિલકુલ હું હિન્દીમાં તમારા માટે કાર્યક્રમ પ્રસ્તુત કરું છું. શનિવારે પણ તમે મને સાંભળી શકો છો 12-3 વાગ્યાની વચ્ચે ઓન 104.9 FM. અમને શુક્રવારે જે તમે રક્ષાબંધન ઉજવી, કદાચ શનિવાર રવિવારે પણ એક્સટેન્ડેડ વર્ઝન હજી તમારા ચાલતા હશે, તો તમને બધાને રક્ષાબંધન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.